ગ્રામ ભારતીય કાર્યક્રમ હુણવાવાળા મારા સગળા કિસાન ભાઈઓ અને બહેનોની આ પ્રિય રેડિયો સખી કંચનરા ઘણા ઘણા રામ રામ સા. તો કિસાન ભાઈઓ, આપણા એ પસંદ કાર્યક્રમને માઈને આપ સબ રોજ સ્વાગત કરા હા. ને રોજ રીભાતી આજે બી મેં આપણે વાસ્તે ખેતીવાડીને પશુપાલન સુ જુડીઓડી નવી નવી જાણકારીઓ રો ખજાનો મેં લેણ આયા હા. તો મારા ગામવાળા સગળા કિસાન ભાઈઓ, આજે આપા આપણા એન કાર્યક્રમને માઈને આપા વાતા કરો કિસાના રે વાતા, જેને મેં આપણા વાતા કરાઈઓ સૂખા ચારા રે, પૌષ્ટિકતા બઢાવનારી વૈજ્ઞાનિક વિદ્યા રે. ને એને સાથે સાથે કિસાન ભાઈઓ આપણા વાતા કરો કદ્દુ વર્ગીય સબ્જીઓ રે માય, કીટ વ્યાધિ પ્રબંધન રે બારા માય. ને એને સાથે સાથે કિસાન ભાઈઓ રે મનોરંજન રે વાસ્તે ગીત સંગીત બી હુણાવોલા. તો કિસાન ભાઈઓ, સબસુ પહેલાં આપણા વાત કરો સૂખા ચારા રી પૌષ્ટિકતા રી વૈજ્ઞાનિક વિધિઓ રી. તો કિસાન ભાઈઓ, પશુઓ રે બહેતર સ્વાસ્થ્ય રે વાસ્તે ઊની ખિલાયો જાણવાળો આહાર બી પૌષ્ટિક વેણો ચાહીજે. સાલભર પશુઓની હરો ચારો દીણો હેંગ પશુપાલક રે વાસ્તે સંભવ કોની હે, પણ ચારા રે માય કુછ બદલાવ કરીને ઊની સંભવ કર શકા હા. વૈજ્ઞાનિક તરીકા શું ચારાની બનાવનારે સાથે સાથે પશુઓનો સ્વાસ્થ્ય સુધાર હોવે હે, ને દૂધની માત્રા માઈને બી ઉત્પાદન બઢ જાવે હે. પશુપાલક હરો ચારો કોણી હોણાશું પશુઓની સૂખો હરો ચારો ભોજન રૂપ રમાઈ દેવે હે, પણ ઇન ચારા રમાઈ પ્રોટીન કોણી હોવે હે, ઇન શું ચારો પૌષ્ટિક કોણી બને હે. કિસાન ભાઈઓ, વૈજ્ઞાનિકો રે અનુસાર સૂકા ચારાની યુરિયા રે સાથે મિલાવીને ખીલાવણાશું પૌષ્ટિકતાની બઢાવો જા શકે હે. યુરિયા રે માય 40% તક નાઇટ્રોજન હોવે હે, ને જદ ભૂસાની યુરિયા શું ઉપચારિત કયો જાવે હે તો ઊન રી પાચન રી ક્ષમતા અને પૌષ્ટકતા કંઈ ગુણો બઢ જાવે હે. એમ શું પશુઓની કમ માત્રા માઈને બી બહેતર પોષણ મિલ જાવે હે. કિસાન ભાઈઓ, યુરિયા શું ભૂસારો ઉપચાર કરનો એક આસાન પ્રક્રિયા હે, પણ એન રમાઈ સાવધાની રાખણો ઘણો જરૂરી હે. સબસું પહેલાં એક કિવન્ટર ભૂસા સૂખો ભૂસાની 4 બરાબર હિસ્સો રમાઈ બાટીને છાયાદાર જગ્યા માથે રાખણો ચાહીજે. ઇનરે બાદ લગભગ 4 કિલો યુરિયાની 50 લિટર પાણી રમાઈ મિલાવીને ઘોલ તૈયાર કયો જાવે હે. ઇન ઘોલની ભૂસા માથે છિડકતા વ્યા હાથ યા ઓજા શું અચ્છી તરહ મિલાયો જાવે હે, તાકી ભૂસારા હેંગ હિસ્સા અચ્છી તરહ શું ગીલાવે જાવે. કિસાન ભાઈઓ, જદ હેંગ ભૂસો અચ્છી તરહ શું ઘોલ રમાઈ મિલ જાવે, જદ ઊનની ઢેર બનાવીને પ્લાસ્ટિક યા તિરપાલ શું ઢાકીને 21 દિન તક રાખ દેણું. સમય પૂરો હોણારે બાદ ઓ ભૂસો યુરિયા રમાઈ ઉપચારિત પૌષ્ટિક ચારા રમાઈ બદલ જાવે હે. એની સીધો પશુઓની ખીલાવણો ઠીક કોની હોવે હે, અને વાસ્તે પહેલાં એની 1 ઘંટા તક છાયાદાર જગ્યા માથે ફેલાવીને સુખાવણું, તાકી ઊંડરમાઈ મોજૂદ

ને સડાવીને સુરક્ષિત રાખવાની વૈજ્ઞાનિક વિધિ હૈ. ઇને માય ચારો કઈ મહિના તક ખરાબ કોની હોવે હૈ ને પૌષ્ટિક ભી બણ્યો રહેવે હૈ. હે બણાવણું કિસન ભાઈઓ, હે બણાવણા વાસ્તે હરા ચારા યા ઘાસની ઇતનો સુખાયો જાવે હૈ કે જીનસુ ઉનમાય નમીરી માત્રા 15-20% તક હિ રહે જાવે. ઇનસુ પાદપ કોશિકાઓને જીવાણુઓરી એન્ઝાઇમ ક્રિયા રૂક જાવે હૈ. પણ ઇનસુ ચારારી પૌષ્ટિકતા રે માય કમી કોની આવે હૈ. કિસાન ભાઈઓ, હે બણાવનારા વાસ્તે લોબિયા, બરસીમ, રિજકા, ફલીદાર ને જ્વાર, નેપિયર, જવી, બાજરા, જ્વાર, મક્કી એન ઘાસોરો પ્રયોગ કર્યો જાવે હૈ. લેગ્યુમસ ઘાસોરે માય સુપાચ્ય તત્વ ઘણા હોવે હૈ ને ઇન્ડમાય પ્રોટીન ને વિટામિન એ, ડી ને ઈ ભી પર્યાપ્ત માત્રામાં પાયો જાવે હૈ. કિસાન ભાઈઓ, દૂધ ઉત્પાદન વાસ્તે એ ફસલ ઘણી ઉપયુક્ત હોવે હૈ. હે બણાવનારા વાસ્તે ચારા સુખાવણા વાસ્તે 3 વિધિઓમાં શું કોઈ એક વિધિ અપનાઈ જા શકે હૈ. આ વિધિ હૈ ચારાની પરતોરેમાં સુખાવણું. કિસાન ભાઈઓ, જદ ચારારી ફસલ ફૂલ આવનારી અવસ્થામાં હોવે હૈ તો ઊનની કાંટીન પરતોરેમાં પૂરા ખેતરમાં ફેલા દેવે હૈ ને વચરવચમાં ઊનની પલટતો રહેણો ચાહીજે. જદ તક કે ઊનમાં પોણીરી માત્રા લગભગ 15% તક રહે જાવે ને એડી જગ્યા માટે રાખણો જેટે વરસાદરો પોણી કોની આ શકે એની ભંડારણ ભી કર શકા હા. દૂજી વિધિ હૈ ચારાની ગેરમાય સુખાવણું. કિસાન ભાઈઓ, ઇન્દ્રમાય ચારાની કાંટેન 24 ઘંટા તક ખેતરમાં પડ્યો રહેણો દેણો. ઉંડરે બાદ ઉની છોટી છોટી ઢેરિયા યા ગેરોરમાં બાંધીને પૂરા ખેતરમાં ફેલા દેણો. ઇન ગેરોની વચવચરમાં પલટતો રહેણો જીનસુ નમીરી માત્રા ઘટેન લગભગ 18% તક વહે જાવે. તો કિસાન ભાઈઓ, આગે ભી આપા તો વાતા યુંહી જારી રાખોલા ને ઇન વાતા રે વચ આપણું મનોરંજન કરાવો બઢિયા સુ રાજસ્થાની ગીત સુ. તો આવો કિસાન ભાઈઓ, આપા હુણો ગીત, પણ ઊણસુ પહેલા હુણો જરૂરી સંદેશ.

કીટ વ્યાધિ પ્રબંધન રહી ને ઈંડી સાથે સાથે વાતા કરીએ સુખાચારા રહી પૌષ્ટિકતા બનાવવાની વૈજ્ઞાનિક વિદ્યા રહી. તો કિસાન ભાઈઓ, હવે સ્ટુડિયોની ઘડી કહેવે હે કે હવે ચાવારો ટાઈમ વેગ્યો હે ને મેં કાલે બી આપણે વાસ્તે ખેતીબાડીને પશુપાલન સો જોડીઓડી નવી નવી જાણકારીઓ ખજાનો મેં લેણ આવોલા. તો કાલ તકરે વાસ્તે આપ રહ્યા રેડિયો સખી કંચનને દીજો આજ્ઞા ને રામ રામ સા.